0: તેરા પરિસો કહીયન કે તે ગાવણ હારે
1: ગાવે તુન્નો પવન પાણી બે સંત ગાવે રાજા તરમ દ્વારે
0: ગાવે ચેત ગુપ્ત લિખ જાણે લિખ